0: Falcon Atta is available at Quality Foods, Southall, Hounslow, Hayes, East London.
1: વાવ આટલા સ્વાદિષ્ટ મઠિયા ને ઘોઘરા શું ઘરે બનાવ્યા છે?
2: ના રે, આ તો શાયોનામાંથી લાવ્યા છે.
1: વાહ, તો આ મીઠાઈ ને ફરસાણ પણ શાયોનાના જ હશે ને?
2: હા, બિલકુલ.
3: સેલિબ્રેટ ધ ફેસ્ટિવ સીઝન વિથ શાયોના. એન્જોય ક્રિસ્પી મઠિયા, ડિલિશિયસ ઘોઘરા, સેવરી ફરસાણ એન્ડ માઉથ વોટરિંગ મીઠાઈ. વિઝિટ શાયોના શોપ્સ ઓર શ્રી સ્વામિનારાયણ મંદિર નીઝડન. ઓલસો અવેલેબલ એટ સિલેક્ટેડ મોરિસન્સ, સેઇન્સબરીઝ એન્ડ ટેસ્કો સ્ટોર્સ ઓર શોપ ઓનલાઈન એટ shayonauk.com. શાયોના, સ્વાદ જે તહેવાર ને બનાવે ખાસ.
4: Find the best deal for flights on Air India, Emirates, British Airways, Virgin, BIA and Sri Lankan Airline only with TravelHubWorld.com.
5: Humse sasta kahin nahi mil sakta. Call TravelHub 24/7 on 0208-782-8833.
6: TravelHub, best service with unbeatable price.
7: At all protected.
6: Visit TravelHubWorld.com.
8: Winter's coming and Mira Boilers pre-winter sale is on. For the first 100 customers, get a Bosch 25 kilowatt boiler fully fitted from just £1,890 with a 7-year guarantee.
9: Don't miss out. Call 0208-150-2025 today or visit miraboiler.com. Terms and conditions apply. Mira Boiler, get ready for winter.
10: Tera kya hoga re Kalia?
11: Sardar, maine Poonam ke laddu khaye hain.
10: Sare laddu kha gaya. नहीं छोड़ा क्योंकि यहाँ से 50-50 कोस की दूरी तक शादी हो या त्योहार लोग कहते हैं लड्डू हो तो बस पूनम के हो
12: जब पूनम की स्वीट्स मंगवाली तो हो गई अपनी हैप्पी दिवाली
13: पूनम स्वीट सेंटर 86 वेस्टर्न रोड साउथ हॉल कॉल 0208574-4934 डिलीवरी भी अवेलेबल है उबर ईट्स पर
14: चनिया चोली रेडी डांडिया रेडी तो बस अब आपकी कमी है
15: ओम इवेंट्स प्रेजेंट्स यूनाइटेड रास 2.0 आकांक्षा शाह के साथ 9-18 अक्टूबर द विलोज फॉरेस्ट रोड इलफर्ट IG6 3SL
16: रात 8 बजे से टिल लेट डे टिकट्स और सीजन पास अवेलेबल
15: बुक नाउ वाया इंटरनेट इवेंट ब्राइट और फैक्सोमा
16: कॉल प्रथम पटेल 0783830-2450
17: नेक्स्ट अनुज राडिया विद ब्रंच एंड बीट्स ऑन लाइका रेडियो Rita Khan with the biggest Asian hits. WhatsApp Leica Radio Greater London now on 07424 22 22 22.

0: नवरात्रि 2026
1: 9 से 10 अक्टूबर प्री नवरात्रि
0: और 11 से 19 अक्टूबर नवरात्रि का जश्न।
1: काजल पांड्या और अविनाश बारोट के साथ लाइव म्यूजिक पर झूमो, गरबा खेलो।
0: 17 अक्टूबर किड्स गरबा और 24 अक्टूबर शरद पूनम गरबा भी।
1: मिलते हैं एशियन कम्युनिटी सेंटर, व्हाइट हार्ट रोड, लंदन, SE18 1DG।
0: टिकट्स बुक करो segalondon.co.uk।
1: सेगा नवरात्रि, भक्ति, मस्ती और गरबा।
2: વેમ્બલીના જૂના અને જાણીતા પાટીદારો નવરાત્રીનું આયોજન કરે તો પછી એમાં કંઈ જ ના ઘટે।
3: ઓએમબી ઇવેન્ટ એન્ડ માણેક ચોક લઈને આવ્યા છે નવરાત્રી 2026 ગરબા ક્વીન જાનવી રાવલ સાથે।
2: 10th ઓક્ટોબરે પ્રી નવરાત્રી અને 11th થી 19th ઓક્ટોબર નવરાત્રીની રમઝટ વેમ્બલીની આર કેલ્વિન સ્કૂલ, વેમ્બલી હાઈ રોડમાં।
3: તો હાલો સૌ સાથે મળી સહયોગ આપો અને પરિવાર સાથે ગરબે ઘૂમવા જોડાઓ।
2: ટિકિટ્સ અવેલેબલ એટ માણેક ચોક અને વધુ માહિતી માટે સંપર્ક કરો ભરત પટેલને 0789171739। જય માતાજી।
4: 100% pure ghee made using a traditional Ayurvedic recipe with a rich aroma and authentic taste. No preservatives, just pure goodness. Call 073-44-520-666.
5: Now, banking with ICICI Bank UK works beautifully together.
6: Your iPhone becomes your ICICI Bank UK card with Apple Pay. Simple, secure and ready whenever you are.
5: Tap to pay in store or online across your Apple devices.
6: And with global account linkage, view your UK current account and India savings account balances all in one place.
5: Plus, send money to India seamlessly with the Money to India app.
6: ICICI Bank UK, smarter banking right at your fingertips.
5: Apple Pay is available on compatible devices. Terms and conditions apply.
6: ICICI Bank UK PLC is authorized by the PRA and regulated by the FCA and PRA.
7: Witness the beauty of Jordan, Oman, Dubai, Istanbul, Doha and Abu Dhabi with TravelHubWorld.com.
8: Humse sasta kahin nahi mil sakta. Call TravelHub 24/7 on 0208-782-8833.
7: TravelHub, best service with unbeatable price.
8: At all protected.
7: Visit TravelHubWorld.com.
9: Winter's coming and Mira Boilers pre-winter sale is on. For the first 100 customers, get a Bosch 25 kilowatt boiler fully fitted from just £1,890 with a 7-year guarantee.
10: Don't miss out. Call 0208 150 2025 today or visit miraboiler.com. Terms and conditions apply. Mira Boiler. Get ready for winter.

0: weddings, celebrations, corporate events. At Ragasan, we take care of everything from sourcing the perfect location, designing incredible themes, and creating world-class cuisines and managing every detail through to the finish. With over 30 years of experience, we specialize in delivering truly exceptional class events. Call us on 020 8839 0880 and visit ragasan.com to begin your journey. Ragasan, locate, design, manage, cater.
1: વેમ્બલીના જૂના અને જાણીતા પાટીદારો નવરાત્રીનું આયોજન કરે તો પછી એમાં કંઈ જ ના ઘટે.
2: ઓએમબી ઇવેન્ટ એન્ડ માણેક ચોક લઈને આવ્યા છે નવરાત્રી 2026 ગરબા ક્વીન જાનવી રાવલ સાથે.
1: 10th ઓક્ટોબરે પ્રી નવરાત્રી અને 11th થી 19th ઓક્ટોબર નવરાત્રીની રમઝટ વેમ્બલીની આર કેલ્વિન સ્કૂલ, વેમ્બલી હાઈ રોડમાં.
2: તો હાલો સૌ સાથે મળી સહયોગ આપો અને પરિવાર સાથે ગરબે ઘૂમવા જોડાઓ.
1: ટિકિટ્સ અવેલેબલ એટ માણેક ચોક અને વધુ માહિતી માટે સંપર્ક કરો ભરત પટેલને 0789171 7439. જય માતાજી.

0: For 15 years, Jennan has been part of your story. Across generations, across cultures, across every style. For everyday moments, special occasions, celebrations and new beginnings. Because style has no age, no background and no boundaries. 15 years of Jennan. For you, for us and for everyone. The Jennan and J-Dot anniversary sale, up to 70% off, is now on. Visit our stores nationwide, including London, or shop the sale online at jennan.com and junaidjamshed.co.uk.
1: This Diwali, celebrate with Shayona.
2: Enjoy Mathia and Chora Fali. Mix and match any three for just £4.50.
1: Discover our delicious range of fresh UK-made mithai, available at Shayona stores.
2: Visit our new Honeypot Lane store for all your snacking needs, including fresh hot food. Find selected Shayona lines at Morrison's, Tesco and Sainsbury's throughout the Diwali season.
1: Shop in-store or online at shayonauk.com. Shayona, swad jit tehwar ne banave khas.
3: વેમ્બલી ના જૂના અને જાણીતા પાટીદારો નવરાત્રી નું આયોજન કરે તો પછી એમાં કઈ જ ના ઘટે.
4: OMB ઇવેન્ટ એન્ડ માણેક ચોક લઈને આવ્યા છે નવરાત્રી 2026 ગરબા ક્વીન જાનવી રાવલ સાથે.
3: 10th ઓક્ટોબરે પ્રી નવરાત્રી અને 11th થી 19th ઓક્ટોબર નવરાત્રી ની રમઝટ વેમ્બલી ની આર કેલ્વિન સ્કૂલ વેમ્બલી હાઈ રોડ માં.
4: તો હાલો સૌ સાથે મળી સહયોગ આપો અને પરિવાર સાથે ગરબે ઘૂમવા જોડાઓ.
3: ટિકિટ્સ અવેલેબલ એટ માણેક ચોક અને વધુ માહિતી માટે સંપર્ક કરો ભરત પટેલ ને 0789171 7439. Jai Mataji.
5: Discover the magic of India with Tickets to India. Book online at tickets2india.co.uk or call 0208-518-9100. That's 0208-518-9100. Tickets to India. Bringing India closer.
6: अल नूर पुराना बाएतमाद नाम नई रेंज के साथ प्रीमियम पल्सेस प्योर फ्रेश फुल ऑफ नेचुरल गुडनेस एवरीडे दाल से लेकर होलसम मील्स तक आपके एशियन ग्रोसरी स्टोर्स पर अवेलेबल है. अल नूर टेस्ट द डिफरेंस.